ઓય હરી સુંદર કોણ તકાયા કીત સુના ના લ્યો ખાવણ પીવણ સોવણ બેઠણ દે નાલ નાલ ઘર બહાર સફાઈ દા હોના બહુ લાઝમી હે બીમારિયાં તું બચસી વાલા સાફ સુથરા ઘર બહાર કિસકું ચંગા નહીં લગેંદા ઘર દી સફાઈ હોવણ તે લોગ કૂડા બહાર સડક તે સુટે દે ઇસ તરહ કદહા નહીં કરના ચાહીદા દેખણ વિચ ભી ભેડા લગેદા કૂડા કૂડેદાન વિચ હી પાવણા પન વિચ તોરદે કુછ ખાવદે પીવદે હોવો તા ઉંડા પેક કૂડેદાર ચ હી સુટેવના ઘર ઇક સફેદી કરવેંદે હો તા ઘર ચું ગંધ કડેવંદે હો જિવે પુરાણે ડિબ્બે લોહા કઈ કુછ ઇસ ગંધ કુ સડક તે કદહા ના ખેંડાવો હમેશા કૂડા ઘર વિચ સુટેના લાઝમી હે ઇસ તરહ સફાઈ રહંદી હે ਇੰਜ ਹੀ ਨਹਿਰਾਂ ਵਿਚ ਘਰਾਂ ਦਾ ਕੂੜਾ ਕਾਰਖਾਨਿਆਂ ਦਾ ਕੂੜਾ ਹਸਪਤਾਲਾਂ ਦਾ ਕੂੜਾ ਨਾ ਸਟਿਆ ਵੰਜੇ ਪਾਣੀ ਮੈਲਾ ਥੀਂਦਾ ਹੈ ਤੇ ਪੀਵਣ ਦੇ ਕਾਬਿਲ ਕਿਆ ਨਹੀਂ ਰਹਿੰਦਾ ਨਹਿਰਾਂ ਚ ਰਹਿਣ ਦੇ ਜੀਵ ਵੀ ਮਰ ਵੇਂਦੇ ਹਨ ਘਰ ਚ ਪਾਲੇ ਜਾਨਵਰਾਂ ਕੋ ਵੀ ਸੜਕ ਤੇ ਖੁੱਲਾ ਨਾ ਛੱਡ ਸੀ ਇਹ ਬਹੁ ਗੰਦਗੀ ਖਿੰਡੇਂਦੇ ਹਨ ਘਰ ਦੇ ਕੋਲੂ ਪਾਣੀ ਇਕੱਠਾ ਨਾ ਹੋਵਣ ਦੇਵੋ ਕਾਈ ਜਮ ਜਾਸੀ ਮੱਖੀ ਮੱਛਰ ਥੀਂਵਦੇ ਸਾਡਾ ਸਾਰਿਆਂ ਦਾ ਫਰਜ਼ ਹੈ ਚਫੇਰੂ ਸਫਾਈ ਰੱਖਣਾ ਤੇ ਗਾਲਾਂ ਬਹੁਤ ਹੀ ਗਈਆਂ ਹੁਣ ਇੱਕ ਗੀਤ ਸੁਣੇਂਦੇ ਹਾਂ ਜਸਬੀਰ ਜੱਸੀ ਦੀ ਆਵਾਜ਼ ਵਿੱਚ।